0: સંગીત અભિયાન સુનત્રેન લોકગીત જેમાં સ્વર દે રહીન ગલીરામ સોનવા ઓર એ રીસ એક કર્મા ગીત. અબ ચલા બાત કરબો કે ફસલ મે ખનીજ સત્વ કે કમી કેસે હો જાતે હે ઓકર લક્ષણ. તો નાઇટ્રોજન કે કમી મે પુરાના પુરાના દિખે લગતે પત્તી ઓર ક્લોરોફિલ કે વિઘટન હો જાતે. ઓર એકર સમાધાન બર આપ મતલબ 1-2% યુરિયા કે છિડકાવ કરના ચાહીએ. પૌધા મે અગર ફોસ્ફરસ કે કમી હો જાતે તો ગહેરા હરા યા ફિર ગહેરા નીલા રંગ કે પત્તી હો જાતે ઓર ન્યૂન કોડ મે આય લગતે યા ફિર લાલ બેંગની રંગ મે ભી હો જાતે. પોટેશિયમ કે અગર કમી હો જાતે તો એમે ભી પત્તા પુરાના લગે લગતે ઓર ઝુલસે લગતે. એમે આપ મન 1% પોટેશિયમ ક્લોરાઇડ કે છિડકાવ કર સકા થા. ઓર અગર મેગ્નેશિયમ કે કોનો તરીકા લે કમી હો જાતે તો પત્તી મોડે લગતે ઓર પીલાપન આગુ આગુ મે આય રખતે ઓર ઓકર જો વેન્સ જો વાહિકાએ રથે ઓર હરા હરા બને રથે ઓર બાકી જો પત્તી ઓર પીલા હો જાતે. એકર સમાધાન ભી આપ મન લા 0.5% મેગ્નીઝ યા ફિર મેગ્નેશિયમ સલ્ફેટ કે ઓર 1% યુરિયા કે છિડકાવ કરના ચાહીએ. અગર આપ મન કે કોનો ફસલ મે સલ્ફર કે કમી હોતે તો એ હર નાઇટ્રોજન કે સમાન રથે. એમે ભી નવા નવા પત્તી કે ઉપર એમ એક લક્ષણ દેખે લગતે ઓર પીલા હો જાતે. ઓર આપ મનલા એકર સમાધાન પર અમોનિયમ સલ્ફેટ યા વિટેફલ સલ્ફેટ લા છિડકના ચાહીએ. ફિર આયરન કે અગર કમી હો જાતે તો નવા જો પત્તી હોતે ઓમે ભી પીલા પીલા દિખે લગતે ઓર અપરિપક્વ અવસ્થામાં સૂખે ઓ ઝડે લગતે ઓ કાગજી સફેદ ભી હો જાતે કભી કભી. એકરલે બાચે પર આપ મનલા 0.1% ફેરસ સલ્ફેટ કે છિડકાવ કરના ચાહીએ. અગર મેગ્નીજ કે કમી હો જાતે તો નાવા પત્તી જો હે ઓર તુરંત થી ઝુલસે લગતે ઓ ધબ્બા દિખે તો એમે આપ મનલા 0.05% મેગ્નીજ સલ્ફેટ કે છિડકાવ કરના છે. અગર બોરાન કે કમી હો જાતે તો એકરલે જો પત્તી ઓ પૌધા કે બઢે કે જો વિકાસ કે સમય રહેતે ઓર ઘટ જાતે પત્તી નોક વિકૃત હો જાતે આવું ઓમે બર્ડ્સ દિખે લગતે આવું તના મેં ખાલીપન હો જાતે ફલ કે આકાર જો હે ઓર કમ જ્યાદા હો જાતે. એકર બાર આપ મતલબ બોરેક્સ કે છિડકાવ કરના છીએ. તાંબા કે કમી હોય લે પત્તી ઓર મુરઝા જાતે ઓ હરે ઓર નીલા રંગ કે હો જાતે જો ઠીક તરીકા લે ખોલ નહીં પાય. ઓકર અલાવા આપ મન દેખતા કે ઓમે ગુચ્છા ગુચ્છા જો ફસલ હોતે ઓ હર સહી લે બઢ નહીં પાય. ઓકર કમી કે આપ મન કા સમાધાન કરીએ તો આપ મન એમે કોપર સલ્ફેટ કે છિડકાવ કર સકા થા. અગર આપ મન કે ફસલ મેં મોલિબ્ડેનિમ કે કમી દિખતે તો મોલિબ્ડેનમ કે કમી મેં લક્ષણ એ હોતે કે કિનારા કિનારા અધિક પીલા હો જાતે ઓર અજીવિત ધબ્બા લે દેખે લગતે ઓ ગોભી વર્ગીય ફસલ મેં કા હોતે ઓ જ્યાદા એકર પ્રભાવ દેખે લગતે. તો આપમનલા એકર લે બચના બહોત જ્યાદા જરૂરી હે. આપમનલા ધ્યાન દેના હે કે આપમન કે જો ફસલ આપમન લગાય હે ઓમે કા કે કમી હે ઓલા સમય રહેતે આપમનલા પૂરા કરના ચાહીએ. બાતચીત તો આવું હોત રહી સંગી હો ઓકર લે પહેલે સુનબો એક ટીક અવલોક ગીત.
1: આદિશક્તિ મહામાયા કી જય.